0: બકરીના ગોબરને લેડી ભી કહે હે, જે કે ખાતના રૂપે અધિક ઉપયોગી રહે। બકરી સરતી વેરા બંજર ભૂમિ મે અગર લેડી કરીને અલે તો એને ઉપજાઉ બનાવવાની ક્ષમતા ભી રાખે હે। બકરીને ભવિષ્યના પશુ ભી કહે હે। બકરીના ઉપોત્પાદો થકી પ્રાપ્ત ઔષધીય ને જૈવ રસાયન ભી ઘણા ઉપયોગી હૈ। કિસાન ભાઈઓ, દેશ મે બકરીઓને દૂધ, માંસ ને અન્ય ઉત્પાદ હારું ઉપયોગ મે લાવે હૈ। આણા મે રોગ પ્રતિરોધક ક્ષમતા ભી અધિક હોવાને કારણ આણની ઉપયોગીતા સિદ્ધ થઈ રહી થકી હૈ। કિસાન ભાઈઓ, બકરીઓ થકી દેશની અર્થવ્યવસ્થામાં હુદાર હારું કાફી યોગદાન હૈ। જેમ કે બકરીઓ થકી આપણને એક તો દૂધ ઉત્પાદન મળે હૈ, ને આને થકી થવાવાળા જે વ્યંજન હૈ એ ભી કાફી મહત્વપૂર્ણ હૈ। એને અલાવા કિસાન ભાઈઓ, બકરી થકી પ્રાપ્ત જે માંસ ઉત્પાદ હૈ એ ભી અર્થવ્યવસ્થા સુધારવા મે કાફી યોગદાન આલે હૈ। બકરીઓ થકી પ્રાપ્ત જે ઊન હૈ એ ભી અર્થવ્યવસ્થા મે સુધાર તો આલી રહ્યું હૈ, ને એને હાથે હાથે ચમડા ઉત્પાદન હૈ એ ભી ખૂબ મહત્વપૂર્ણ આપણું કામ રાખે હૈ। ખાસ કરીને વાત કરો કિસાન ભાઈઓ, તો બકરી થકી ખાદ ને અન્ય વસ્તુએ જે ભી પ્રાપ્ત થાય હૈ એ ભી ભારતીય અર્થવ્યવસ્થા મે કાફી યોગદાન આલી રહી હૈ। તો કિસાન ભાઈઓ, આજે આપણે વાત કરીએ બકરી થકી અધિક આય લઈ શકે કિસાન ભાઈ। આજે ખેતીની વાત કાર્યક્રમનો ટાઈમ પૂરો થઈ રહ્યો, તો વાલજીભાઈને આજ્ઞા લો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારી ના હાથે મળંગા। એ આવજુ। રામ રામ। રામ રામ।
1: વાલજી ભાઈ સે અભી આપને ખેતી કી બાત સુની। યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ। 6:50 પ્રાત કે હો ચુકે હૈ। લીજી સુનિયે લોકભજન। લોકભજન આજ હમ આપકો સુના રહે હૈ કામજી ભાઈ ઓર સાથીઓ કી આવાઝ મેં।